ભારતમાં ભૈંસીકી સૌથી અધિક દૂધ દેણાવાળી નસ્લ કોણસી છે? ને એક ઉત્તર છે મુર્રા ભેંસ. ભાઈ બહેનોની એના પ્રશ્ન કા ઉત્તર કા સાથ જ હમારો આજકો ખેતી ગ્રસ્તી કાર્યક્રમ યહાં પૂરો હોજ. આજ્ઞા દેવ આપકી બહેન નિરૂપમા મિશ્રા કા રામ રામ.